생이 내렸다. 봄은 널숭 널숭 꼬리는 잔뜩 한파리 넘고 해머리 흔들며 전동 같은 앞다리 동화 같은 뒷발로 향기 찌우지고 새낫 같은 발톱으로 잔디뿌리 왕모래를 차르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르
갑자기 하늘이 무너지고 땅이 툭 꺼진 한들 차례 정신없이 목으로 움츠리고 가만히 엎젓